0: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં એક સુંદર મજાનો આપણે એક સુવિચાર લઈ લઈએ. તો કહીએ છીએ ને, સુખને શોધવું પડે એનાથી મોટું દુઃખ શું હોઈ શકે છે. એટલે કહેવાય છે જેને સુખને જ્યારે આપણે શોધીએ છીએ એ જ સૌથી વધારે દુઃખ છે. અને સુખ ક્યારે આવે છે અને સુખની દુઃખની વાત કરીએ તો ભાઈ સુખ દુઃખ જીવનનો એક ટાઈમ છે, ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે ચાલી જાય છે. તો એક સુંદર મજાનું ગીત લઈ લઈએ ભાઈ, ભાવે સાહિરના અવાજમાં લેવામાં આવેલું.
1: મારી શક્તિ સ્વરૂપા, શક્તિ સ્વરૂપા મારી જગદંબા, મારી જગદંબા વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી, ચૌદ ભુવનમાં તેજ પથરાવતી, આવો નવરાતે મારી માવડી જોગમાયા.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ છોડનારને બહાનાની તાણ નથી અને નિભાવનારને કારણની જાણ નહીં. એટલે કહેવાય છે ને જે છોડીને જવાના હોય છે ને એ કોઈ પણ બહાનું કાઢી શકે છે. ને આજે મેં તમારા માટે સ્પેશિયલ ગુજરાતી કમ્પાઇલેશનના 2025ના નવા ગીતો લઈને આવ્યા છે. સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ, ઐશ્વર્યા મોજબદારના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.